0: पिछले कुछ सालों में भारत ने दुनिया भर में खाद्य आपूर्ति सुनिश्चित करके प्रमुख कृषि प्रधान देश की इमेज बनाई है और ये सब संभव हुआ है देश के विभिन्न क्षेत्रों में काम कर रहे कृषि विश्वविद्यालयों के अधिकारियों की ओर से किसानों को मिलने वाली कृषि संबंधी मार्गदर्शन से। मेरठ जिले के मोदीपुरम में स्थित सरदार वल्लभ भाई पटेल कृषि एवं प्रौद्योगिकी विश्वविद्यालय के प्रसार निदेशालय में कार्यरत डॉक्टर सिंह बताते हैं।
1: सरदार वल्लभ भाई पटेल कृषि एवं प्रौद्योगिकी विश्वविद्यालय के प्रसार निदेशालय के नियंत्रण में 18 जनपद आते हैं, जिसमें 4 मंडल हैं और इन 18 जनपदों में 20 कृषि विज्ञान केंद्र कार्यरत हैं। प्रत्येक जनपद में एक कृषि विज्ञान केंद्र और तीन हमारे ऐसे जनपद हैं जहां दो दो कृषि विज्ञान केंद्र हैं, जिसमें मुरादाबाद, बिजनौर एवं बदायूं हैं। प्रसार निदेशालय कृषि विज्ञान केंद्र के माध्यम से तकनीकी हस्तांतरण में अपना योगदान दे रहा है, जिसमें हमारा जो मुख्य रूप से हम जो खेती में लगे किसान भाई हैं उनके लिए, महिलाओं के लिए और खेती में युवाओं का रुझान बढ़ाने के लिए हम तकनीकी रूप से उनको सशक्त बनाने में लगे हुए हैं और जो भी इस पश्चिमी उत्तर प्रदेश की प्राथमिकताएं हैं उन पर प्रसार निदेशालय कृषि विज्ञान केंद्र के वैज्ञानिकों के माध्यम से तकनीकी हस्तांतरण करा रहा है, जिसमें मुख्य रूप से अगर हम कहें तो क्रॉप रेजिड्यू मैनेजमेंट, क्योंकि फसल अवशेष प्रबंधन की बहुत आवश्यकता है पश्चिमी उत्तर प्रदेश में, जहां पर धान और गेहूं का फसल चक्र है और गन्ने में भी है, जहां पर पराली जलाने की बात होती है, गन्ने की पत्ती जलाने की बात होती है, वहां पर हम किसान भाइयों को जागरूक करने का कार्य कर रहे हैं।
0: खेतों में पानी के बेहतर इस्तेमाल के बारे में भी किसानों को जागरूक किया जा रहा है। महिला सशक्तिकरण के अलावा युवाओं को खेती के प्रति रुझान पैदा करने के लिए भी विश्वविद्यालय लगातार प्रयास कर रहा है। कृषि के मामले में किसानों की आय बढ़ाने के लिए प्रयास जारी हैं। आइए इस बारे में जानते हैं।
1: बहुत सारी ऐसी तकनीकी है जिससे जल को बचाया जा सकता है, ड्रिप इरिगेशन है, स्प्रिंकलर है, उसके बारे में भी उनको बहुत सारे अवेयरनेस प्रोग्राम के माध्यम से जागरूक किया जा रहा है। इसके अलावा जो महिलाएं हमारी हैं उनके सशक्तिकरण के लिए विशेष हमने एक अभियान चलाया हुआ है, जिसमें माननीय राज्यपाल महोदया जी के निर्देशन में हमने 1000 अशिक्षित महिलाओं को प्रशिक्षण दिया है, जिसमें से 73 महिलाओं ने अपना लघु उद्योग स्टार्ट किया है और उसके माध्यम से वो स्वयं भी अपना आय का अर्जन कर रही हैं और उन्होंने 4 से 5 लोगों को और भी उसी गांव में रोजगार मुहैया कराने का कार्य किया है। तीसरा जो हमारा जो सबसे बड़ा टारगेट ग्रुप है वो है आज का युवा। युवा आज विमुक्त हो रहा है खेती की तरफ से, तो उनको खेती में रुझान किस तरह से पैदा किया जाए उसके लिए हम उनका एक स्किल ओरिएंटेड ट्रेनिंग करा रहे हैं और इस स्किल ओरिएंटेड ट्रेनिंग के माध्यम से विशेषकर हम 3 से 4 चीज़ों पर फोकस कर रहे हैं, जिसमें मधुमक्खी पालन, मछली पालन और मशरूम और पोल्ट्री, क्योंकि ये एक चारों चीज़ें इस तरह की हैं जो कि आय का अतिरिक्त साधन भी देती हैं और इनका खेती के साथ सामंजस्य भी है और हमारे पास आज बहुत सारे ऐसे मॉडल युवा हैं जिन्होंने बहुत अच्छा इस दिशा में कार्य किया है।
0: देश में किसानों को तकनीकी जानकारी देने और खेतों में पैदावार बढ़ाने के लिए कृषि विश्वविद्यालयों की भूमिका काफी बढ़ रही है। ये संस्थाएं खेत में पैदावार बढ़ाने के लिए उन्नत किस्म के बीजों को विकसित करने के अलावा किसानों को बेहतर सुविधा देने का प्रयास करती हैं। मेरठ का सरदार वल्लभ भाई पटेल कृषि एवं प्रौद्योगिकी विश्वविद्यालय भी कृषि के क्षेत्र के विकास में जुटा हुआ है। इस बारे में बता रहे हैं विश्वविद्यालय के कुलपति डॉक्टर के सिंह।
2: हमारे विश्वविद्यालय के कार्य क्षेत्र 4 मंडल, जिसमें कि सहारनपुर, मेरठ, मुरादाबाद और बरेली, इन 4 मंडलों के 18 जिले आते हैं और इसके अंतर्गत 20 हमारे कृषि विज्ञान केंद्र हैं और विश्वविद्यालय का मैंडेट कृषि क्षेत्र के में शिक्षा देना, स्नातक, स्नातकोत्तर और पीएचडी, ये सब प्रोग्राम हैं और शोध कार्य है कृषि से जुड़े हुए क्षेत्रों में शोध कार्य और उसका प्रचार प्रसार हमारे कृषि विज्ञान केंद्र के माध्यम से हम प्रचार प्रसार करते हैं तकनीकों का। इसमें हम लोग उद्यमिता विकास पर प्रशिक्षण कार्य देते हैं अलग अलग क्षेत्रों में कृषि के, चाहे वो मुर्गी पालन हो, मशरूम का प्रोडक्शन हो या बकरी पालन हो, हमारा नेचुरल फार्मिंग में, ऑर्गेनिक फार्मिंग में और मोटे अनाज से जुड़े हुए प्रसंस्करण, मोटे अनाजों का उसका उत्पादन और प्रसंस्करण, इस सब पर हम लोग उनको प्रशिक्षण देते हैं और वो प्रशिक्षण लेकर के अपना कोई न कोई रोजगार शुरू करते हैं, महिलाएं हों या युवा हों।
0: भारत की अर्थव्यवस्था कृषि पर निर्भर है। आज के दौर में कृषि विश्वविद्यालयों, कृषि विभाग से जुड़ी संस्थाओं और कृषि विज्ञान केंद्रों में कार्यरत अधिकारी व वैज्ञानिक किसानों को प्रगतिशील बनाने में सक्रिय हैं। हर किसी का प्रयास है कि खेतों में उत्पादन बेहतर हो और किसानों की आय बढ़े। पश्चिमी उत्तर प्रदेश के करीब 18 जिलों में किसानों और खेतों की दशा सुधारने और जैविक खेती को बढ़ाने में मेरठ का सरदार वल्लभ भाई पटेल कृषि एवं प्रौद्योगिकी विश्वविद्यालय एवं अन्य संस्थाएं सक्रिय हैं। ऐसे में किसान इनकी राय लेकर उत्पादन को बेहतर बना सकते हैं।
3: तो सालो किसान भाइयों, यो तो आज नो कार्यक्रम खेतीवाड़ी। आज ना खेतीवाड़ी कार्यक्रम में आपकी बात हामली एकीकृत खेती नी बातियो अने हाथे हाथ पशुपालन नी खेती मा सफल किसान नी बातियो पण इना कार्यक्रम मा आपुई हामळियो। किसान भाईयो, हमु रोज तमारी हारू एवा असल थी असल खेतीवाड़ी ना कार्यक्रम लीन आवी छे अने आशा पण करी छे कि हमारा झाबुआ जिला ना किसान भाई ये बधी बातियो हामळे अने खेतीवाड़ी ना क्षेत्र मा आगाड़ी बढ़े अने असल मोटो मुनाफो कमाई सके। तो सालो किसान भाईयो, आ सारू बस एतरी वात, केम के हाव समय थाई गयो छे बीजा कार्यक्रमो नो। हूँ आरजे राकेश लू से तमारी देखी इजाजत, पण तमु जाजो मती कहता हामलता रेजो झाबवानी आवाज पर सामुदायिक रेडियो स्टेशन रेडियो टंट्या भील 90.8 FM तमारा ज रेडियो खतवार आरजे राकेश नी हाते। धन्यवाद। હું છે આરજે રાકેશ
4: અને હું છે આરજે કમતા ડામોર,
3: તમુ હામળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી આપડા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર। નમસ્કાર કિસાન ભાઈઓ, સ્વાગત છે તમારો સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર। હું છે આરજે રાકેશ અને રોજની જેમ તમારી વસમાં આજ ફેર કાર્યક્રમ ખેતીવાડી લઈને હાજર થયો છે અને કિસાન ભાઈઓ, હું રોજ તમારી વસમાં ખેતીવાડી દેખા જોડાયેલા મુદ્દા, ખેતીવાડીની સમસ્યાઓ અને તેના સમાધાનની વાતો લઈને રોજ એના સમય પર હાજર થતો રહું છે। તો કિસાન ભાઈઓ, આજના ખેતીવાડી કાર્યક્રમમાં આપુ ફેર વાતો સાંભળવાના છે સોયાબીનની ખેતીના બારામાં અને મિશ્રિત ખેતી, એટલે એક ખેતરમાં બે પ્રકારની ફસલ કરવાની વાતો અને હાથે હાથ ઉન્નત ઉત્પાદન તકનીકી દેખી મક્કીની ખેતી કેવી રીતે કરે એ વાતો પણ આજના કાર્યક્રમમાં આપુ સાંભળવાના છે અને હાથે હાથ એક એવા કિસાન ભાઈ હકરુભાઈની વાતો પણ સાંભળવાના છે, ત્યાં સોયાબીનની ખેતી ઘણા સમય દેખી કરી રહ્યા છે અને તેનુંને સોયાબીનની ખેતી કરવાનો ઘણો અસલ અનુભવ પણ છે। તો ચાલો કિસાન ભાઈઓ, હા વારની કરી અને હામળી કાર્યક્રમ ખેતીવાડીમાં મિશ્રિત ખેતી અને સોયાબીનની ખેતીની અસલ અસલ જાણકારી।
5: તો કિસાન સાથીઓ, ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી હું આજ કિસાન ભાઈઓને સોયાબીન અને મક્કાની મિશ્રિત ખેતીના બારામાં જાણકારી હામળવા જઈ રહ્યો છે। તો કિસાન સાથીઓ, સૌથી પહેલી વાત કરી જાય તો સોયાબીનના બારામાં અગર દેખી જાય તો સોયાબીનની વાત કરવા હારું આજ હમારી કન એક સફલ કિસાન છે, જો કે હકરુભાઈ દીતા ડામોર, ગાંવ મોહનપુરા, વિકાસખંડ ઝાબુઆ અને જિલ્લા ઝાબુઆના સફલ કિસાન છે। તો કિસાન સાથીઓ, હકરુભાઈ થી વાત કરીએ। નમસ્કાર હકરુભાઈ।
6: નમસ્કાર નમસ્કાર।
5: તો હકરુભાઈ, એ બતાડ કે તમે હાની ખેતી કરી મેલી?
6: સોયાબીન,
5: સોયાબીન મક્કા અને સોયાબીન ભેળી
6: ભેળી।
5: તો હકરુભાઈ, એ બતાડ કે સોયાબીનની ખેતી તે કેટલા વીઘામાં કરી મેલી અને ત્યાં તીનથી તું કેટલા દનમાં તેની ખેડાઈ કરી અને તેના બારામાં બારીકીથી વાત હતા, તો કેટલા વીઘામ કરી મેલી?
6: મેં સોયાબીન તો 2 વીઘામ કરી મેલી।
5: અચ્છા,
6: તો ઉનાળામાં ગરમીની ટાઈમમાં 3 વારી ખેડ લગાડવી પડે, એક વારી વખર લગાડવો પડે, વખર હાકવો પડે, તેને બાદ ફેર આપણને શ્યાર ટેટકર ખાત ડાલનો પડે, ગોબરિયા ખાત,
5: ગોબરિયા ખાતર,
6: હા, ગોબરિયા ખાત નાખ દેદો, એને બાદ પાણીનો સમય આવી ગયો।
5: અચ્છા,
6: તો પાણી ની વરસાદ ની ગીરેતી પેલખો લગભગ 15-20 બોરી ખાદ દાલ ને કયા
5: રખોડ્યા તો હકરુભાઈ બતાડ કે વાત એ દેખી જાય કે આપણે જો રખોડ્યા ખાતર થી કિસાનભાઈ ઘણા કમ વાપરી રહ્યા તો રખોડ્યા ખાતર થી શું લાભ થાય?
6: રખોડતા ખાતર થી એમ લાભ થાય કે જમીન ફોહી રહે ઓર નુકસાન નહીં દે, જમીન પકડ માની હતી.
5: અચ્છા અચ્છા,
6: હા,
5: મતલબ હાર્ડ જમીન થાય જાય, કકડી થાય જાય તો
6: રખોડ્યા થી હાર્ડ જમીન નહીં થાય,
5: ફોહી થઈ જાય. અચ્છા, તો ફોહી થવાથી શું થાય કે જો
6: ફોહી થવાથી આપણો પેડ પૌધો છૂટો રહે ઓર ઉશેરમાં બરાબર રહે.
5: અચ્છા અચ્છા,
6: હા, કેમ કે પકડ માં નહીં આવે,
5: જાદા જેડે ઘાલીને તે
6: મોટો થાય
5: અને આપણી ફસલ ભી જાદા આવે. તો કિસાન સાથીઓ, હકરુભાઈ કીનું કે કહેવું છે કે એ હોય ઉનાળામાં ખેડાઈ કરી અને ખેડાઈ કર્યા બાદમાં તેહોય રખોડિયા ખાતર નાખ્યું, રખોડિયા ખાતર નાખવાથી તેહોને જ્યાદા ઉત્પાદન આવે. તો હકરુભાઈ એ બતાડ કે ગોબરનું ખાતર કઈને ટાઈમ પર નાખવાનું?
6: ગોબરનું ખાતર લગભગ નાખવાનું આપણે આખા તીજ ની ટાઈમ પર.
5: આખા તીજ મતલબ ઉનાળામાં?
6: હા, ઉનાળામાં એક વારી ખેડાઈ દે દે, ઇસકે બાદ ખાતર નાખ દો.
5: અચ્છા અચ્છા,
6: ગોબર્યું ખાતર ઓર ફેર ખેડાઈ દો ઓર તેના બાદ વખર હાકી દો, તો ગોબર્યો ખાત છે ને પૂરો મિક્સ થઈ જાય. ઓર મિક્સ થવા બાદ હું કઈનો કીડી કંજર છે કઈની ઉદ્દી છે એવો મતલબ કીટાણુ સબ સાફ થઈ જાય, તો ફસલ ને કોઈ નુકસાન નહીં દે.
5: અગર માન લો આપણે ઉનાળામાં ગહેરી ખેડાઈ કરી નાખી તે તીનમાં જો કીટાણુ છે કઈ પ્રકારના જીવ જંતુ મરી જાય તે બાદમાં સુમાના ટાઈમ પર તીનમાં શું લાભ થાય?
6: તીમાં આપણને એટલો લાભ થાય કે દવા જ્યાદા ઉપયોગ નહીં કરવી પડે,
5: જ્યાદા દવા નહીં છેડકવી પડે.
6: એક થી દો બાર બસ, કે આજ તીન બાર ચાર બાર કઈ ના હું કે પાંચ વાર નાખી નહીં એમાં ફેર નુકસાન થઈ જાય.
5: અચ્છા અચ્છા,
6: હા, જ્યાદા દવા છીટકવાથી નુકસાન થાય
5: તો લાગત જ્યાદા લાગી જાય.
6: હા, જ્યાદા લાગત લાગી જાય તો એક થી દો બાર
5: નાખો,
6: નહીં તો સોયાબીન પક જાતા.
5: તો હકરુભાઈ એ બતાડ કે એનમાં તીન સાલમાં કેટલા સાલમાં એક વાર ગહેરી જુતાઈ બી કરવી પડે?
6: તીન સાલમાં.
5: તો તીન થી શું લાભ થાય?
6: તીન થી જમીન તૂટી જાય ઓર ગહેરાઈ મેં મતલબ જમીન ભી થોડીક દો સાલ તક આપણને ઘાસ ભી જ્યાદા નહીં હોગા, નીંદવામાં થોડોક ફાયદો પડે.
5: અચ્છા અચ્છા,
6: ઓર જમીન ભી પોષી રહે ઓર પેડ ભી અચ્છા જમતા હૈ
5: તો
6: ફળ જ્યાદા દે.
5: અચ્છા હકરુભાઈ એ બતાડ કે ફસલ ઓર્યા બાદમાં કિસાનભાઈ ને જો તમે આપ્યું ફસલ ઓર્યો તો તેમાં સોયાબીન નું બી ઘેર નું આણ્યું કે બજારમાં હતું આણ્યું?
6: વો તો બી પસાડી છે.
5: અચ્છા અચ્છા,
6: આપણ મન પરસણ પડે તો થોડોક છોટા છોટા દાણા હોય ઘેરના તો નહીં ઓરવાનું નુકસાન થઈ જાય, કદી અસલ લાવીને ઓરવું હોય બજારથી લઈ આવો તો બજારથી લાવો તો મતલબ આપણને પૈસા લાગે ને ઘેર થયું ઘેરનું બી હોય.
5: હા હા, તો કિસાનભાઈ ને ખર્ચો કમ લાગે.
6: કિસાનભાઈ ને ખર્ચો કમ લાગે કેમ કે બી ના પૈસા વસી.
5: તો કિસાનભાઈઓ હકરુભાઈ ને કેવું છે કે કિસાન ભાઈઓ ને આપો કિસાન છે તો કિસાન બી કોઈ બજારમાં નહીં બની રહ્યું, તેની હારું કિસાન ભાઈ ને બી હારું અલગ થી સાળનો મારીને તેનું અવેરી મેળવું જોઈએ તાકી કિસાન ભાઈ જ્યાદા તેના ફાયદો મળી શકે.
6: હા,
5: તો હકરુભાઈ એ બતાડ કે જો આપણું એ તો થઈ ગઈ આપણી બી ની વાત, એની વાતમાં એ બતાડ કે તું જૈસે આપણું ખેતર ખેડી રહ્યા તો તેના પાટલા કેતરે સેટી રહેવા જોઈએ?
6: પાટલો લગભગ ડેઢ સોયાબીન કા તો એક ફીટ
5: નો રહેવા જોઈએ.
6: હા,
5: અચ્છા અચ્છા,
6: તો કપાસ બહુ?
5: હા,
6: તો કપાસમાં લગભગ 3 ફીટ નો પાટલો છે.
5: તો આપણને મક્કી ને અને સોયાબીન ઓરી મળ્યું, તે મક્કી ના ઓળિયા કાઢી મળ્યા ને તમે?
6: ઓળિયા કાઢી
5: તે કેતરા સહાડા સોયાબીન ના તેની બાદ માં કેતરા મક્કી ના?
6: 4 સહાડા સોયાબીન ના ઓર 1 મક્કી
5: ના. અચ્છા અચ્છા, તો તીન થી આપણને કિસાન ભાઈ ને જૈસે સોયાબીન નાનું રહેતું હોય તો તીનમાં શું લાભ થાય? મક્કી જે નીકળી જાય તેની બાદ માં કઈ
6: તેમાં મતલબ એમ થાય મક્કી નો સહાડો જો છે ને દોડી ભી મજબૂત રહે.
5: અચ્છા અચ્છા,
6: દોડી મતલબ કેતરી ભી હવા આવે પડવા ની માંગ.
5: અચ્છા,
6: તો મક્કી ને નુકસાન થાય ઓર સોયાબીન
5: નુકસાન નહીં થાય, બે ફાયદો છે.
6: દો ફસલ એક સરી ગયા.
5: અચ્છા અચ્છા, તો એની બાદમાં આપણે વાત કરીએ કે હકરુભાઈ કે આપણ નિંદાઈ ગોડાઈની વાત કરીએ, અગર નિંદાઈ ગોડાઈની વાત કરીએ તો નિંદાઈ ગોડાઈ હારું કી કામ કરવું જોઈએ?
6: નિંદાઈ ગોડાઈ હારું તો એક મહિના અંદર અંદર નિંદી ગોડી સાફ સફાઈ કરી દેવાનું અનાજ.
5: અચ્છા અચ્છા. અગર કિસાનભાઈ, ઘણા ખરા કિસાનભાઈ બજારની દવા લાવીને પી સાટી રહેશે તો
6: બજારની દવા લાવવાથી તો થોડોક નુકસાન બી છે જમીન માતા ને.
5: અચ્છા અચ્છા.
6: મારે એટલા સાલ થાય કે હું ફસલ કરી રહ્યો છું, હું બી નાનો કિસાન છે, બડા કિસાન નહીં, પણ આજ તક મેં સારાની દવા જમીન પર આજ તક ટપકું નહીં પડવા દીધું. ઓર ઘણા લોક લાવીને સાટી રહેશે પણ તેમાં થોડીક ફસલ વગડવા જાય છે, કમલાઈ જાય, ફેર પાછું તાકાત ધરે, તેની દવા લાવીને છીટકારો મારવો પડે તો પાછી તાકાત ધરે. ઓર આપણું દાડક્યા લઈ લઈએ ને, દાડક્યામાં છે
5: મોંઘું પડી જાય.
6: હા મોંઘું પડી જાય.
5: તો મતલબ ફસલ ના ઉત્પાદન ને લાગત કરતા આપણે નિંદાઈ ગોડાઈમાં ખર્ચો જ્યાદા થાય છે,
6: ખર્ચો જ્યાદા થાય છે.
5: હા તો હકરુભાઈ એક વાત એ બી છે કે અગર તમે એ બી વાત કહી કે અગર આપણે સારું કામ કરવું હોય તો ઉનાળાની ખેડ બી કાફી જ્યાદા માર લેવી.
6: કાફી બિલકુલ ઉનાળામાં ખેડ માર લો તો સારો નહીં થાય.
5: સારો નહીં થાય.
6: નહીં થાય.
5: તો કિસાન ભાઈઓ, મહેંગી દવા લાવવાને બજાય આપણે ઉનાળાની ખેડ જ્યાદા મારદો
6: મારદો
5: તો થોડું ઘણું સારું હશે, તે નિંદણમાં
6: સાફ થાય,
5: સાફ થઈ જાય,
6: સાફ થઈ જાય, પૈસા નહીં લાગે
5: આપણું
6: નિંદાઈ ગોડાઈ ના.
5: તો હકરભાઈ એ બતાડ કે આપણે હાવ ઇનમાં જો સુમાહામાં માન લો કે હમણે તો સુમાહાની ખેતીમાં સોયાબીન અને મક્કા કરી મેલી, પર માન લો અગર કોરડ રીગી તો કિસાન ભાઈને શું કરવું જોઈએ?
6: અગર કોરડ રીગી
5: જેના કિસાન ભાઈઓ કન પાણીની વ્યવસ્થા,
6: જેના કન પાણીની વ્યવસ્થા હોય, જો પાણી વાળું ફેર દે, અગર ની વ્યવસ્થા હોય તીન બેચારા નુકસાન છે જ છે.
5: હા આવો તો ફેર ઠીક હે.
6: હા
5: પર અધિકતર એમ દેખી જાય કે આપણું ઘણા વાર એમ છે કે અગર જ્યાદા પાણી પડી જાય તો શું કરવું જોઈએ?
6: જ્યાદા પાણી પડી જાય તો ઓમણો નીકાળ દો, નિકાસ કરી દો ડોબણામાંથી, તો પાણી ખીસાઈ જાય, તો અનાજને નુકસાન નહીં થાય.
5: નુકસાન નહીં થાય.
6: નહીં થાય.
5: તો એની બાદમાં અગર દેખી જાય તો ઘણી કઈ ની એવી હમણે કઈ સોયાબીનમાં કઈ કઈ બીમારી આવી આવે છે, એટલે બીમારીનો કઈ કમ ઇલાજ કરો?
6: બીમારીનો ઇલાજ છે દવા લાવીને છીટકાર દો,
5: દવા છીટકાવવાની,
6: દવા છીટકાર દો, કઈ પાપડીને કોર દે, પાયડાના નુકસાન આવી જાય, એક વાર દવાનો છીટકારો મારતો તો
5: સાફ થઈ જાય.
6: સાફ થઈ જાય.
5: તો હમણે આપણે સોયાબીનમાં કઈ બીમારી દેખાઈ રહી હલકી પાતળી કઈ કીડ હે?
6: હા કીડ હે હલકી પાતળી, પણ બરસાત કે ટાઈમમાં હે.
5: હા
6: બરસાતમાં જીવજંતર મરતા નહીં, તો થોડોક તડકો નકળો એક વાર સાઠ દો તો
5: સાફ થઈ જાય. તો મતલબ કહેવાનો મતલબ એ કે પાણી પડતો તેના ટાઈમ પર આપણે દવાની સાટવી, થોડો હલકો તડકામાં સાટવી,
6: તડકામાં સાટ,
5: તો જો કીડ હે તે બી મરી જાય,
6: તે બી મરી જાય,
5: અને મક્કામાં બી કીડ હોય તે બી સાફ થઈ જાય,
6: સાફ થઈ જાય.
5: તો વાત દેખી જાય તો અગર આપણી મિશ્રિત ખેતી કરી મેલી તો એની હાથે હાથે આપણે કઈ મક્કી બી છે, તો મક્કીમાં હમણે મૂવો હોય તો મૂવા હારું કેમ કરવું જોઈએ કિસાનભાઈ ને?
6: મૂવા હારું તે મનાકોટા,
5: મોનોકોટા,
6: મોનોકોટા,
5: મોનોકોટા
6: એક વારી છુટકારો માર દે, મૂવાનો નામ નહીં રહે,
5: નામ નહીં રહે,
6: ખતમ.
5: તો એ મોનોકોટો એક ઢોલકામાં કેટલા નાખવી જોઈએ?
6: એક ઢોલકામાં એક ઢક્કન,
5: એક ઢક્કન,
6: એક ઢક્કન
5: 50 ml નું,
6: 50 ml, એક ઢક્કનમાં લગભગ કમસે કમ આધો વીઘો પૂગી જાય,
5: આધો વીઘો પૂગી જાય. હા તો હકરુભાઈ એ બતાડ કે માન લો કે હમણે સોયાબીનની ફસલ આપણે જો ખેતી કરી રહ્યા છે તે એની ખેતીમાં આપણને ફાયદો છે યા નુકસાન છે?
6: અભી તો ફાયદા છે. અગર સોયાબીન કટ ગયા ને વરસાદ આવી ગયો તો નુકસાન, ઉસકે લીએ તો બરસાતી લાના પડેગા, તો આપણે બચત કરવી હોય આપણા અનાજની સોયાબીનને વસાડવું હોય તો બરસાતી લાવવી પડે. અગર કટી ગયો એને બાદ ઢીક વાળું ઉપર બરસાતી નાખ દો તો વસત થાય છે, અગર બરસાતી નહી હોય તો પૂરો નુકસાન હોય,
5: નુકસાન થાય છે,
6: નુકસાન.
5: તો આપણું એવું કેવું છે કિસાન ભાઈઓ કે હકરુભાઈ નું એ કેવું છે કે સોયાબીન જેર પાકવાની અવસ્થા થાય જાય અને સોયાબીન પાકવા માંડી જાય તો એવા ટાઈમ પર કિસાન ભાઈ ને પહેલાથી બરસાતીની વ્યવસ્થા કરી દેવી જોઈએ, અને બરસાતીની વ્યવસ્થા એની હારે કરવી કે આપણી સાલભરની ફસલ રહે, તેને બડી મહેનતથી આપણી ફસલ લગાડી અને તેની ફસલને એક પાણી આવી જાય તેનમાં ત્યાં ખતમ થાય જાય.
6: ખતમ થાય જાય.
5: અચ્છા અચ્છા.
6: જ્યાદાથી જ્યાદા
5: કિસાન ભાઈઓને જ્યાદા અગર ઉપજ લે તો શું કરવું જોઈએ કિસાનને?
6: કિસાનને ગોભી, ગોભી ઓર મિર્ચી,
5: મતલબ સોયાબીન નીકળ્યા બાદમાં.
6: હા
5: ઠાકુરભાઈ, એ બતાડ કે અગર સોયાબીનની ખેતી અગર કિસાન કરે તો માળવામાં પાકે એવી કરવા હારું, મતલબ તીહની જમીન આપણી જમીનમાં બી આપણે જ્યાદા પકડી શકીએ તેને હારું કિસાન.

0: ને શું કરવું જોઈએ?
1: તિનેરો ખાતર નો ઉપયોગ વધારે કરવો જોઈએ.
0: અચ્છા,
1: ગોબરિયા ખાતર,
0: ગોબરિયા ખાતર નો.
1: હા,
0: અને
1: કિસાન બરોબર બી આપો માળવા ને જમીન બરોબર આપો પકડી
0: પકડી શકીએ
1: પકડી
0: શકીએ. અચ્છા અચ્છા, તો આપણને ઇનમાં મતલબ સોયાબીનની ફસલમાં અગર બીમારી આવતી હોય તો આપણું દેશી દવાઈઓનો ઉપયોગ કરીએ તો કઈ ને કઈ ને બનાવી શકીએ? કે
1: દેશી દવાનો ઉપયોગ બનાવવો હોય તો ઓહળાની જેડી, ઓહળાનો સાલ ઓર લીમડાના પત્તા, ઉસકો તાજો કુસી લો, કુસીને એક દો ઘંટો ઉસકા કઈક તપેલા હપેલામાં ગાળ લો, તો પેલા આમ ગાળ લેદો, એને બાદ ફેર તમે છીટકારો માર દો, એક જીવ જંતર ખેતી નહીં આવે,
0: નહીં આવે. અને તીન થી પાકેલું ધાન ભી મતલબ
1: કઈ નુકસાન નહીં થાય, કોઈ નુકસાન નહીં.
0: બજાર થી લાવીને આપું સાટી, એમાં શું નુકસાન?
1: એમાં નુકસાન છે,
0: શું નુકસાન થાય?
1: એમાં બજાર થી લાવી એક પૈસા ભી આપડા ખોટા જાય.
0: એક તો પૈસા આપડા વગર
1: પૈસા જાય રહ્યા ને,
0: બરાબર.
1: હા, એક તો પૈસા ભી જાય રહ્યા, ઓર ફેર તીને બાદ આપણને અગર જીવ જંતર કદી મર્યું મર્યું નહીં મર્યું તો તેમાં બી નુકસાન છે.
0: અચ્છા અચ્છા,
1: હા,
0: નહીં મર્યું. દવાઈ પર કોઈ ભરોસો નહીં,
1: દવાઈ પર કોઈ ભરોસો નહીં. હું માનું ડેટ સુકીને આપણને દવા મળી ગઈ,
0: એક્સપાયરી ડેટ વાળી દવા બી વેચી દે. હા, તે નહીં કામ કરે,
1: તે નહીં કામ કરે.
0: અચ્છા, એમાં
1: આપણો નુકસાન છે.
0: હા, તો આપણે માન લો બજાર થી દવા લેવા જાય રહ્યા, તો આપણ ફાની કઈ ની કઈ ની ચીજ ને આપણ ધ્યાન રાખવી જોઈએ?
1: આપણ પછી એક ડેટ દેખવી,
0: ડેટ દેખવી
1: કઈ ની ડેટ ની છે.
0: હા,
1: જીવ જંતર મર્યો કે નહીં મર્યો, એ જરૂરી ધ્યાન દેવી.
0: અને એક તીવની કેટલી માત્રામાં નાખું,
1: કેટલી માત્રામાં નાખું તે બી ધ્યાન દેવી. જ્યાદા માત્રામાં નખાઈ ગયું ફેર બી નુકસાન, કમ માં નખાઈ ગયું તો બી નુકસાન. માપસર નાખવી પડે,
0: માપસર નાખવી. તો અકરુભાઈ એ બતાડ કે ઘણા ખરા કિશનભાઈ આપણા એમ કરે કે જેસે ટંકીમાં પહેલી દવા સાટેલી રહે તે અલગ પ્રકારની રહે, અને તેની ટંકી ને ધોવે ની તેના બારામાં કઈ કેવા માંગે?
1: નુકસાન થાય ને,
0: તીન થી શું નુકસાન થાય?
1: તીન થી નુકસાન થાય, ધાન બળી જાય. કેમ કે ઉસકે કીટાણુ મરે ને,
0: મરે બીજી દવાના,
1: બીજી દવાનું કીટાણુ રહે, બીજી દવા તેને ટંકી માં ગોળ દઈ તો તેમાં નુકસાન થાય,
0: તે અબડાઈ જાય, મતલબ ફટી જાય,
1: ફટી જાય,
0: દવા ભી કામ નહીં કરે,
1: દવા કામ નહીં કરે. અનાજ ને કઈ ના પાયડા બાળતે.
0: અને ઘણી એટલી વાત છે, એ તે વાત બતાડી, એની બાદમાં પિંચભાઈ હકરુભાઈ એક વાત એ છે કે કિસાન ભાઈ ને શું શું ધ્યાન રાખવી જોઈએ દવા છાંટતા વખત? જેવી રીતે મોં પર પટ્ટી બાંધો યા સિત્રે કઈ નું સાંધવું હોય કે નહીં?
1: આપણે દવા છાંટવાની ધ્યાન પર હાથના મોજા બી જોવે,
0: હાથના મોજા,
1: હાથના મોજા જોવે, મોં પર પટ્ટી જોવે, આંખો પર ચશ્મો બી જોવે.
0: અચ્છા અચ્છા,
1: ઓર પોગોમાં મોજા જોવે,
0: મોજા જોવે.
1: કેમ કે જો દવા છાંટી રહેતી ના વ્યક્તિને મતલબ નુકસાન નહીં થવું,
0: નુકસાન નહીં થવા જોઈએ.
1: હા, અગર સાટી રન કદી પોગો મોજા નહીં રાખ્યા, કાલ કદી તેના તેના પોગોમાં કઈ નાનું મોટું સાંધું હોય, તેને અંદર કદી ટપકું પડી ગયું, તો આદમી ભી નુકસાન કરી શકે. દવાનો યો પ્રોબ્લેમ.
0: અને બીજી વાત યા કના ડબલ્યા આપો સાટા બાદ માં કઈ અહીં થાય મેલ દી.
1: હા, મેલ દી
0: તે નાના સોના યા કના જનાવર
1: રમતા જાય કઈ ના મોહ સાટી લે કઈ નો, તો તેના ભી નુકસાન. તો દવા પૂરી થઈ ગઈ એને બાદ નાના મોટા ડબલ્યા આપણે કઈ રે કઈ ઢક્કણ રે કઈ નું કઈ, તો જમીનમાં ભંડાર દો,
0: જમીનમાં ગાળ દેવાનું,
1: ભંડાર દો. કોઈ ડગરા બોકડા કોઈ આપણા સોના સાબર ને કોઈ નુકસાન,
0: કોઈ નુકસાન નહીં.
1: એમાં કઈ ઘુસા વાળું મને ખાય,
0: તો મનક બી પી લે,
1: મનક બી પી લે, તો બી નુકસાન.
0: અને દવા છાંટતા વખત એને બી ધ્યાન રાખવું જોઈએ કે વાયરી એની પાછી આવીને આપણે ઉલટી કોડી.
1: હા,
0: એના પર
1: આપણે થી વાયરી આવી રહી તો અહીંની સાઈડ થી એમ છાંટો, ઓર અહીંથી વાયરી આવી રહી તેની મતલબ જઈ હવા જાય રહી તેની કોડી થી એમ છાંટો.
0: અચ્છા અચ્છા,
1: તો કોઈ નુકસાન નહીં થાય.
0: તો ઘણી અસલ વાત બતાડી હકરુભાઈ તે કે કિસાન ભાઈને ખેતીની હાથે હાથે ઘણી એવી ચીજોનું ધ્યાન રાખવું જોઈએ, જેવી રીતે આપણે દવા સાટીરાને નાના સોના બી મેરે નહીં રહેવા જોઈએ, અને હવાની ઉલટી દિશામાં અને હાથ ઉપર મોજા રહેવા જોઈએ, પોગોમાં બી મોજા રહેવા જોઈએ. અને કિસાન ભાઈને તમે ઘણી અસલ વાત બતાડી, અને જાતા જાતા અમારા કિસાન ભાઈઓને તમે શું કહેવા માંગો કે ખેતી કરવામાં એની ધ્યાન રાખવી જોઈએ?
1: ખેતી કરવામાં ધ્યાન રાખવું જોઈએ.
0: તો તમે બે વીઘામાં ખેતી કરી મેલી,
1: બે વીઘામાં
0: સોયાબીન ની મકી ની,
1: મકી ની,
0: તે એનમાં સોયાબીન કેટલી નીકળી જાય બે વીઘામાં, અને મકી કેટલા ની થઈ જાય?
1: લગભગ 60-70 હજાર નું સોયાબીન થઈ જાય,
0: 60-70 હજાર નું સોયાબીન થઈ જાય.
1: સોયાબીન થઈ જાય,
0: અને મકી,
1: મકી થઈ જાય લગભગ 8-10 क्विंटल
0: मक्की भी पकी जाए,
1: आंकड़े निकल दी।
0: हाँ, मतलब हांगरी खेती करवाते हूँ लाभ था, कहीं एक फसल बगड़ी जान दीजिए हम कहीं।
1: हाँ तो हांगरी करवा थे मतलब एक फसल वगड़े एक ताव है,
0: एक ने एक ताव जाए,
1: एक ने एक आवी जाए। और एक हरी आप कर दिए सोया बीज कर दे तो मान लो, तो सोया बीज कभी वगड़ी गई तो मक्की आवी जाए,
0: मक्की आवी जाए,
1: और मक्की वगड़ी गई तो सोया बीज
0: सोयाबीज आवी जाए।
1: इतना फर्क है क्योंकि किसान पासो नुकसान मानी जाए,
0: नुकसान मानी
1: एक ने एक फसल आवी
0: जाए, एक ने एक फसल आवी जाए,
1: दो मान एक फसल आवी जाए। क्षेत्र हमारे फसल में हम एम करी से तो सोया बीज भी और मक्का भी,
0: मक्का भी
1: एक नुकसान था, एक तो पाके।
0: अने मक्की सोयाबीन ने मक्की मा मतलब खुली मक्की थी सेटी सेटी रहती ने कारण डोडिया भी मोटिया था,
1: डोडिया मोटिया था और हवा पवन मा पड़वा
0: भी नहीं, पड़वा भी नहीं मांगे।
1: सोया बीज में ने नुकसान था।
0: हाँ,
1: और मक्की भी,
0: मक्की भी हवा थी रोकाई जाए,
1: हवा थी रोकाई जाए। पड़े तो एक बीजा राड़ा पर जाए क्यों जेल
0: ले कर ले, पहले पहला पर जेल ले,
1: पहले पहला पर। और अंगूरी मक्की तो हवा आवे एक थी एक ऊपर, एक थी एक ऊपर पड़े
0: खत्म थाई जाए,
1: पटो कर दे
0: तो पूरी खेती खत्म थाई जाए,
1: खेती खत्म।
0: तो तेने हारो सोयाबीन भी में मिश्रित खेती में फायदो से,
1: फायदो से।
0: अच्छा अच्छा, तो हकरू भाई जाता जाता हमारा किसान भाई ने ये बताड़ की किसान भाई ने तो हूँ सलाह हलवा मांगे,
1: हूँ किसान भाई ने हम सलाह हलवा मांगू के जो जेवी रीते में बात बताड़े की नहीं एवी रीते फसल करवी जो।
0: अच्छा अच्छा,
1: तो इनी फसल में कोई नुकसान नहीं थाय और किसान भाई कोई घाटो नहीं जाए। जो जेवी फसल अपनी निकाल लेती तेवी फसल अपन फायदो भी थाई रहो, इसमें नुकसान जाए वो नहीं मिले। और जे भी मैं वायते बताड़िए किसान भाई ने कोई कोई भी किसान भाई ने बात ने धर ले है तो अगाड़ी फायदो था है थी ना।
0: अच्छा,
1: नुकसान
0: अच्छा।
1: जाए नहीं मिले जो मैं बात बताड़ी ने बात पर पॉइंट धरी और इन्हें हाँ केवी रीते करवी एवी रीते करवी तीनी रीते खेती कर लेवाने तो अपना किसान भाई कोई नुकसान नहीं था।
0: हाँ। डहा डहा अपना कहता आया कि खेती नो खोड़ो से अने दाड़की नो
1: दोड़ो
0: से, दोड़ो से।
1: दोड़ो।
0: तो किसान साथियों आज हमारी वसमा हतेलो हकरू भाई डामोर अने तीही सोयाबीन अने मक्कानी मिश्रित खेती ना बारा मा तमुन असल ये जानकारी हमलावी अने हमुन तमार थी उम्मीद से किसान भाइयों की तमु इनी वात ने हामली ने ज्यादा से ज्यादा उत्पादन लेवा मा कामयाब रहो अने हाउ हकरू भाई डामोर ने इजाजत ताल जो नमस्कार
1: नमस्कार।
2: हूँ से आरजे राकेश
3: अने हूँ से आरजे कमता डामोर
2: तमु हामली रासे कार्यक्रम खेती वाड़ी आपड़ा झाबवाना पहला सामुदायिक रेडियो स्टेशन रेडियो टंटिया भील 90.8 FM झाबुआनी आवाज पर।

0: બ્રેકના બાદ એક વખત ફેર દેખી સ્વાગત છે તમારો કાર્યક્રમ ખેતીવાડીમાં. તો ચાલો કિસાન ભાઈઓ, હાવ હા મળીએ. સોયાબીજની તકનીકી ખેતી કે કેવી રીતે અધિકથી અધિક સોયાબીજની ખેતીની ઉપજ લેવા સારું આપણ કઈની કઈની વાતોની ધ્યાન રાખવી જોઈએ, જે બધી વાતો બતાડી રહેશે મારા સહયોગી ભાઈ કમતા ડામોર, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ઝાબવાના સહયોગ દેખી. તો ચાલો કિસાન ભાઈઓ, વાર ની કરીએ અને હા મળીએ કાર્યક્રમ ખેતીવાડી.
1: તો કિસાન સાથીઓ, ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી હું આજ કિસાન ભાઈઓને સોયાબીનની ખેતીના બારામાં જાણકારી હમળાવવા જઈ રહ્યો છે. તો કિસાન સાથીઓ, સોયાબીન ઘઉં ફસલ ચક્ર અપનાવવાથી ઘઉંની પેદાવારમાં કાફી બઢોતરી પાઈ ગઈ છે અને સોયાબીનની બાદમાં ઘઉં લગાડવા પર ઘઉં ફસલને સોયાબીન ફસલને દ્વારા સોડેલો નત્રજન અને અન્ય તત્વ ફાયદો ઘણો પુગાડે છે. તો કિસાન સાથીઓ, તેનથી ફસલ ઉત્પાદન બળી જાય છે. ઉત્પાદનને પ્રભાવિત કરવાવાળા કારક, તો કિસાન સાથીઓ, તથ્યોથી એ સ્પષ્ટ થયું છે કે સોયાબીન મધ્યપ્રદેશમાં ખરીફ મોસમમાં ઘણી જ્યાદા ક્ષેત્રમાં ઉગાડી જાય છે. ખરીફ ફસલના જો રૂપમાં ઇહુની ઉપયોગતા અને આર્થિક લાભે કિસાનોને આકર્ષિત કર્યો છે. તેનથી ખરીફમાં જો પડતી જમીન, જો પડત જમીન રહેશે અને તીહુનો આચ્છાદન કર્યો અને કઈ પરંપરાગત ખરીફ ફસલીઓને ભી વિસ્થાપિત કરીને ગૌણ કરી નાખ્યો છે. કિસાનોને આર્થિક લાભથી પ્રભાવિત થઈને હાલના જો ખેતરોની જો મેડિયમ તોડીને સોયાબીન ખેતરમાં બદલવાનું અને સીમાંત જમીનમાં ભી ખેતી કરવા લાગ્યા છે. એવા પ્રકારથી સોયાબીન મધ્યપ્રદેશના વૃહદ ક્ષેત્રમાં ભી ઉગાડી જવા લાગ્યું છે. તો કિસાન સાથીઓ, હમણે સોયાબીન ઉત્પાદનને સીમિત કરવાવાળી પ્રમુખ સમસ્યાઓ એવી રીતે છે. જીવડનો ગળન, પીલા મોજેક જેવી બીમારીઓનો વ્યાપક પ્રકોપ, નવા નવા કીટોનો પ્રકોપ અને ભૂમિમાં આવશ્યક મુખ્ય સૂક્ષ્મ તત્વોનો ભી અસંતુલન બનવાનો એક કારણ રહેશે. ભૂમિમાં કાર્બનિક પદાર્થની કમી, સમુચિત જળ પ્રબંધનનો અભાવ, ખરપતવારની સમસ્યા અને મોસમની પ્રતિકૂળતા, હમણે એની સમસ્યાઓને સાલતા હી કિસાન સોયાબીનની ખેતીમાં જ્યાદાતર કઠિનાઈઓ મહેસૂસ કરી રહ્યા છે. એવી સ્થિતિમાં વૈજ્ઞાનિક ખેતી અને અનુસંધાનની ઉન્નત તકનીકોનો મહત્વ ભી હજુ બળી જાય છે. એનાને અપનાવીને કિસાન ભાઈ જ્યાદા ઉત્પાદન કરીને લાભ કમાયો જઈ શકે છે. ભૂમિનો ચયન અને તૈયારી. સોયાબીન અમલી, ક્ષારીય અને રેતીલી ભૂમિને છોડીને હર પ્રકારની મિટ્ટીમાં પેદા થઈ જાય છે. સોયાબીનની ખેતી અને ખેતરમાં અહીં કરવાની અને જ્યાં જળનો ભરાવની સમસ્યા નહીં હોય ત્યાં રબીની કટાઈની તુરંત બાદમાં ગરમીમાં ગહેરી જુતાઈ કરી દેવાની. ઉનાળાની ખેડાઈથી જમીનના નીચે આશ્રય પાવાવાળા કીટો અને બીમારીઓના અવશેષ નષ્ટ થઈ જાય છે અને ભૂમિની જલ ધારણ ક્ષમતા અને ઇહુની દશામાં બી કાફી અસલ સુધાર થઈ જાય છે. તો કિસાન સાથીઓ, ગોબરનું ખાતર યા ફેર કમ્પોસ્ટ યા વર્મી કમ્પોસ્ટ યા સિંગલ સુપર ફોસ્ફેટને ખેતરમાં સમાન રૂપથી બરાબર છીડકવા અને વખેરવાની બાદમાં જુતાઈ કરીને એના ખેતરને અસલીતરથી તૈયાર કરી દેવાનું. ખેતરની મિટ્ટી ભૂરભૂરી ઓહે થઈ જાય અને ખરપતવાર નષ્ટ થઈ જાય એવા પ્રકારથી ખેડણ કરવાની. તો કિસાન સાથીઓ, બોવાઈનો સમય. સોયાબીનની બોવાઈ 22 જૂનથી

વાળા ક્ષેત્રોમાં મધ્યમ અવધિની જાતિઓ લગાડવું ઉચિત રહેશે. સોયાબીનની ઉન્નત જાતિઓ અનુવાંશિક રૂપમાં શુદ્ધ અને કમથી કમ 70% અંકુરણ ક્ષમતાવાળી રહેવી જોઈએ. મધ્યપ્રદેશના વિભિન્ન જલવાયુ ક્ષેત્રો હારું સોયાબીનની અનુકૂળ જાતિઓને ભી ઉન્નતશીલ પ્રજાતિઓ જેવી રીતે અને ઇહુની વિશેષતાઓને ભી વટાડી ગઈ છે. તો કિસાન સાથીઓ, ઉત્તમ બીજ અને બીજની દર સોયાબીન બીજ 60-80 કિલોગ્રામ પ્રતિ હેક્ટર નિર્ધારિત છે અને ઝેર બીજ નાના અને જ્યાદા ફેલવાવાળી જાતિઓનો પ્રજાતિ ઓહે તો 60-70 કિલોગ્રામ અને મોટા બીજ ઓહે તો કમ ફેલવાવાળી પ્રજાતિ ઓહે તો 80-100 કિલોગ્રામ પ્રતિ હેક્ટર બીજનો પ્રયોગ કરવાનો. સોયાબીન બીજની અંકુરણ ક્ષમતા 70% થી જ્યાદા રહેવી જોઈએ અને અનુવાંશિક રૂપથી પૂર્ણતઃ શુદ્ધ અને તીવ બીજનો અસલી બીજનો પ્રયોગ કરવો જોઈએ. બીજનો ઉપચાર. તો કિસાન સાથીઓ, બીજને ફફૂંદનાશક દવા થાઇરમ 75 WP અને કાર્બોનડાઝીમ 50 WP દવાને 2:1 મેળવીને 3 ગ્રામ દવા પ્રતિ કિલો બીજના દરથી ઉપચારિત કરવાની અને થાઇરમ 37% કાર્બોક્સિન 37% 2 ગ્રામ દવા પ્રતિ કિલો બીજની દરથી યા ટ્રાઇકોડર્મા નામક જૈવિક ફફૂંદનાશકની 3 ગ્રામ માત્રા પ્રતિ કિલોગ્રામ બીજના દરથી ઉપચારિત કરી શકી. જ્યાં તક જ્યાં પાણી ધૂળ મક્ખી સફેદ મક્ખી અને પીળા મોઝેકની સમસ્યા જ્યાદા હોય ત્યાં થાયામેથોક્સામ 70 WS નામક કીટનાશકથી 3 ગ્રામ પ્રતિ કિલો બીજના દરથી બીજ ઉપચારિત કરી શકી. ફફૂંદનાશક અને કીટનાશક દવાના ઉપચારની બાદમાં 5 ગ્રામ રાઇઝોબિયમ કલ્ચર અને 5 ગ્રામ SPSB કલ્ચરથી પ્રતિ કિલો બીજના ઉપચારિત કરીને સોયાબીનમાં જેડ ગ્રંથિઓનો ઉચિત કામ વિકાસ થાય છે. બુવાઈનો તરીકો. સોયાબીનની બુવાઈ કરતા વખત કતારથી કતારની દૂરી 45 સેન્ટીમીટર તક રહેવી જોઈએ. કમ ઊંચાઈવાળી જાતિઓ અને કમ ફેલાવાળી જાતિઓને 30 સેન્ટીમીટરની કતારથી કતારની દૂરી પર ઓરવાનું અને બુવાઈના કામ દુફન તીફન સીડ ડ્રીલથી કરવું જોઈએ. બુવાઈના સમય પર જમીનમાં ઉચિત નમી ઘણી જરૂરી છે અને બીજ જમીનમાં 2.5-3 સેન્ટીમીટર ઊંડાઈ પર પડવું જોઈએ. મેડ નાળી વિધિ અને સોડી પટ્ટી નાળી વિધિથી બુવાઈ કરવાથી સોયાબીનની પેદાવારમાં બઢોતરી પાઈ ગઈ છે અને નમી સંરક્ષણ અને જલ વિકાસની ભી પ્રભાવી પાઈ ગઈ છે. જળ પ્રબંધન. તો કિસાન સાથીઓ, સોયાબીનમાં જ્યાદા અગર ઉચિત જળ પ્રબંધન નહીં હોય તો જો ભી આદાન આલ્યો ગયો છે તીહુના સમુચિત ઉપયોગ પોધાને દ્વારા ની થાય પાય છે. એના ઇનીસ હાથે ઝેડ ગળનનો ઝેડ હાળનનો જેવી બીમારીઓનો પ્રકોપ બળી જાય છે અને નિંદા નિયંત્રણ ઘણું કઠિન થઈ જાય છે અને તેના ફળ સ્વરૂપ પોધાનો વિકાસ સીમિત થઈ જાય છે અને ઉત્પાદનમાં ભારી ગિરાવટ આવી જાય છે અને સામાન્ય તરીકાથી બુવાઈની બાદમાં 20-20 સેન્ટીમીટરની દૂરી પર ઢાળના અનુરૂપ જળ નિકાસ નાળીઓ જરૂર બનાવવાની. તેનાથી જ્યાદા વરસાદની સ્થિતિમાં જળ ભરાવની સ્થિતિ પેદા નહીં થઈ શકે. મેળ. તો કિસાન સાથીઓ, નાળી વિધિ અને સોડી પટ્ટી નાળી વિધિની બુવાઈ જળ નિકાસમાં બી કાફી અસલ પ્રભાવી પાઈ ગઈ છે. ઓરવાની બાદમાં સોયાબીનને 15-20 દિન 20માં ખડી ફસલ માં ઇમિજત હાઇપર નામક દવાનો 75 ગ્રામ સક્રિય અવયવ પ્રતિ હેક્ટર છીડકવાથી હગળા પ્રકારના ખરપતવારનું નિયંત્રણ સફળતાપૂર્વક કર્યો જઈ શકે છે. જ્યાં પર કેવલ હાકડા પાયડાવાળી નિંદા ઓહે અને ત્યાં કિઝાલો ફાફનો ઇથરાઇલ 50 ગ્રામ ક્રિયાશીલ અવયવ ફેનોક્સાપ્રાપ 10 EC 75 ગ્રામ ક્રિયાશીલ અવયવ પ્રતિ હેક્ટરનો છિડકાવ કરવાનો. એની દવાઈઓને 500-700 લિટર પાણીમાં ઘોળીને છિડકાવ સ્પ્રે ફ્લડ જેટ નોઝલ યા ફ્લેટ
फेन नाजल।

0: લગાતાર કરવાનું. ભૂમિમાં નમી રહેવાથી અસલ પરિણામ મળે છે લાભકારી અંતરવર્તી ફસલીઓ. તો કિસાન સાથીઓ, સોયાબીનમાં સોયાબીનની હાથે મક્કી ચાર કતાર અને બે કતાર, સોયાબીન અરહર ચાર કતાર અને બે કતાર, સોયાબીનને જુવાર ચાર કતાર અને બે કતાર, સોયાબીનને કપાસ ચાર કતાર અને એક કતાર. તો કિસાન સાથીઓ, એ થઈ અંતરવર્તી ફસલીઓ અને હાવ લાભકારી ફસલ ચક્ર. સોયાબીન ઘઉં, સોયાબીન અલસી, સોયાબીન ચણા અને સોયાબીન અર્કિલ મટર. તો એ થયો ઉનાળાની ફસલની વાત. તો કિસાન સાથીઓ, હમણે આપણે ચોમાહાની વાત કરી રહ્યા તેની હારું જ્યાદાતર આપણે મેં હમણે વટાડી તેની ફસલી પર ધ્યાન દેવાનું. કટાઈ, ગહાઈ અને ભંડારણ. તો કિસાન સાથીઓ, સોયાબીનની કટાઈ દાંતેડા યા મશીનથી કરી જાય છે. ફસલની કટાઈ તેર કરવાની ઝેર 95% ફળીઓ ભૂરીઓ પડી જાય અને પાયણા ઝડવા લાગી જાય. જ્યાદા દેરી થવા પર કટાઈ કરવા પર ફળીઓ છટકવાની સંભાવના બનેલી રહેશે. તો કિસાન સાથીઓ, બીજવાળી ફસલની કટાઈ કમ્બાઈનથી નહીં કરવાની, ગેહાઈ થ્રેસર મશીનથી કરવા સારું. હૂકેલું ફસલની ગાડીઓ બનાવી લેવાની અને થ્રેસરની ગતિ 300-500 RPM અને પંખાની ગતિ 1400-500 RPM રાખવાની. ટેક્ટરથી ગાહી હારું ખળામાં ફસલની મોટી પરત વસાડ દેવાની અને હૂકવા હારું છોડ દેવાની. ઝેર ફળીઓ છટકવા લાગે તેર નવા ટાયરના ટેક્ટરથી ધીમી ગતિથી એનાને ગેહાઈ કરી લેવાની, માહળી લેવાનું. માહળવાના થવાની બાદમાં તેજ હવામાં પંખા યા ઓડાવણીની બીજોના ડાકળા અને ભૂસાને અલગ કરી લેવાનું અને બીજોને દુબારા પુનઃરૂપથી ધૂપમાં 2-3 દનો હારું હુકાડવા હારું મેળ દેવાનું અને સાણીને એનો ભંડારણ કરી દેવાનો. તો કિસાન સાથીઓ, એની બાદમાં બોરામાં ભર દેવાના. તો કિસાન સાથીઓ, સોયાબીનની ઉન્નત પ્રજાતિઓ અને તેહોની વિશેષતાઓ. તો કિસાન સાથીઓ, દેખી જાય તો જાતિનું નામ અને પાકવાની અવધિ અને તેહોની ઉપજ અને તેહોના વિશેષ ગુણ. તો કિસ્મનું નામ દેખી જાય JS 335 અને એની પાકવાની અવધિ છે 95 થી 100 દન તક. અને એની જો ઉપજ છે કિસાન ભાઈઓ 25-30 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર. અને એની વિશેષતા છે વ્યાપક ક્ષેત્ર હારું અનુકૂળ શ્રેષ્ઠ અનુકરણ, જ્યાદા ઉત્પાદન ક્ષમતા અને બેક્ટેરિયલ પાચીગ્રત હારું પ્રતિરોધી, બર્ડ ફ્લાઇટ રોગ અને કીટોમાં થોડ મક્ખી હારું સહનશીલ. તો કિસાન સાથે, બીજી જો સોયાબીનની ઉન્નત કિસ્મ છે JS 9305 યા 90-95 દનમાં પાકીને તૈયાર થઈ જાય છે કિસાન ભાઈઓ. અને એની ઉપજ છે 25-30 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર. અને એની ખાસ વિશેષતા યા છે કે વ્યાપક ક્ષેત્રો હારું અનુકૂળ શીઘ્ર વેગી પાકવાવાળી અને શાર દાણાવાળી ફળીવાળી ફસલ અને અસલ અંકુરણ ક્ષમતા, ફળી છટકવા હારું પ્રતિરોધી, જળ હળણ અને પ્રમુખ કીટ અને બીમારીઓના પ્રતિ પ્રતિરોધી સહનશીલ કિસ્મ છે. તો કિસાન સાથીઓ, આગલી જો સોયાબીનની જો કિસ્મ છે JS 95 અને 60 યા 82-87 દનમાં પાકીને તૈયાર થઈ જાય છે. એને 18-20 ક્વિન્ટલ તક કિસાન ભાઈઓને પ્રતિ હેક્ટર તક ઉત્પાદન મળી જાય છે. અને વેગી પાકવાવાળી શાળ દાણાવાળી જો ફળી કમ વર્ષા અને ઉતળી જમીનવાળા ક્ષેત્ર હારું બી અનુકૂળ અસલ અંકુરણ ક્ષમતાવાળી, ફળી છટકવા હારું પ્રતિરોધી અને હૂકુ સહનશીલ અને કીટોમાં થૂળમખી, ચક્રભ્રંગ, નીલાભ્રંગ અને બીમારીઓમાં જેડ હાળણ અને જીવાણુ ધબ્બા હારું પ્રતિરોધક છે. તો કિસાન સાથીઓ, આગલી કિસ્મ હૈ જો બીજ હૈ સોયાબીનનો JS 9752 98 દનથી લગાડીને 102 દનમાં પાકીને તૈયાર થઈ જાય છે. અને એની ઉપજ છે 25-30 કિલો પ્રતિ હેક્ટર, 25-30 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર. અને એની ખાસ વિશેષતા છે વ્યાપક ક્ષેત્ર હારું અનુકૂળ સર્વશ્રેષ્ઠ અનુકૂળ, જ્યાદા ઉત્પાદન ક્ષમતા, બહુરોધી ક્ષમતા, ફલી છટકવા હારું પ્રતિરોધી, પીલા મોજેક, જળસલન અને કીટોમાં તના છેદક અને પત્તી ભક્ષક અને જ્યાદા નમી હારું રોધી સહનશીલ, ફૂલનો રંગ ધોળો. રહેશે.
1: હું છે આરજે રાકેશ
2: અને હું છે આરજે કમતા ડામોર.
1: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી, આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર.
0: કિસાન ભાઈઓ, મક્કા વિશ્વમાં કૃષિમાં કાફી મહત્વપૂર્ણ સ્થાન છે અને એની ફસલને વિશ્વમાં ખાદ્યાન્ન ફસલોની રાણીના રૂપમાં માન્ય જાય છે, કેમ કે એની ઉત્પાદન ક્ષમતા ખાદ્યાન્ન ફસલોમાં સૌથી જ્યાદા છે. યા 150થી જ્યાદા દેશોમાં ઉગાડી જાય છે અને ભારતમાં યા ચાવલ અને ગેહૂંની બાદમાં તીસરી મુખ્ય અનાજવાળી ફસલ છે. પહેલું, મક્કાના વિશેષ રૂપથી ગરીબોનું ભોજનના રૂપમાં માન્યું જાતેલું, જબકિ હાવ એવું નહીં મળે. હાવ એનો ઉપયોગ માનવ આહાર 25%ની હાથે હાથે પશુના આહારમાં 12% અને કુક્કટ અને કુકડાના આહારમાં 49% અને સ્ટાર્ચ 12% અને દારૂ બનાવવામાં 1% અને બીજના રૂપમાં 1% ઉપયોગ થવા લાગી ગયો છે. તો કિસાન સાથીઓ, મધ્યપ્રદેશમાં મક્કા એક અસલ મુખ્ય ફસલ છે અને મક્કી મુખ્ય રૂપથી ઝાબુઆ, મંદસૌર, રતલામ, છિંદવાડા, અલીરાજપુર એના આદિ જિલ્લામાં થાય છે અને એના આ હકી પકાડે છે જ્યાદા માત્રામાં. તો કિસાન સાથીઓ, ઝાબુઆ જિલ્લામાં લગભગ 68,300 હેક્ટર ક્ષેત્રફળમાં મક્કીની ખેતી કરી જાય રહી છે અને ઇહોની ખેતી મુખ્યત્વે ઝાબુઆ, પેટલાવદ, થાંદલા, મેઘનગર અને રાણાપુર વિકાસખંડોમાં કરી જાય છે. ભૂમિનો સુણાવ. તો કિસાન સાથીઓ, મક્કાની ખેતી કઈ પ્રકારની મીઠી અને કઈ પ્રકારની અલગ અલગ મીઠીવાળી જગામાં કરી જાય છે, પણ એનો ઉચિત જળ નિકાસવાળી બલોઈ દોમટ મટિયાર મીઠીમાં એની વાયુ સંચાર અને પાણીના નિકાસની ઉત્તમ વ્યવસ્થા હોય અને જેની જગાનો પીએચ માન 6.5થી લગાડીને 7.5ના વશમાં હોય તો ના તો અમલીય અને ના હિ ક્ષારીય રહેવી જોઈએ. તો એનમાં એવી જગામાં મક્કાની ખેતી સફળતાપૂર્વક ઉગાડી જાય છે અને પકાડી જાય છે. જેના જમીનમાં નમકીન પાણીની સમસ્યા હોય ત્યાં મક્કીની બીજાઈ મેળી ઉપર અને કે ધોરણ ઉપર કરવી જોઈએ. ધોરણ ઉપરને બજાય સાઈડમાં કરવી જોઈએ, તેનથી જેડિયો નમકથી પ્રભાવિત નહીં થાય છે. તો કિસાન સાથીઓ, ભૂમિની તૈયારી. ખેતરમાં એક વારી મીટી પલટવા વાળું હોળ અને બે વારી વખર સલાડીને મીટીને અસલી તરેથી ભૂરભૂરી કરી લેવી જોઈએ. અગર ખેતરમાં ગરમીઓમાં ખેતર ખાલી હોય તો 3 વરેમાં 1 વારી ગહેરી જુતાઈ કરવું ઘણું લાભદાયક રહેશે અને એનાથી જુતાઈ કરવાથી ખરપતવાર, કીટ પતંગીઓ અને બીમારીઓની રોકથામ હારું કાફી સહાયતા મળે છે અને એનાથી કઈ પ્રકારના ખરપતવાર બી ઇંથા નહીં ઉગેશે. તો કિસાન સાથીઓ, 3 વરેમાં 1 વારી ઊંડી ખેડાઈ જો મીટી પલટવાળા હોળથી કરવી જોઈએ અને એની હાથે મીટીને પાણી રોકવાની ક્ષમતા બી એનથી કાફી બળી જાય છે. આખરી વારી વખરના ટાઈમ પર 20-25 કિલો પ્રતિ હેક્ટર ફાલીડાલ 3% ભૂરકાઈ દેવાનું અને ઓરવાનો સમય અને ઇહનો તરીકો. તો કિસાન સાથીઓ, મક્કીની બોવણી મધ્ય 15 જૂનની બાદમાંથી લગાડીને 15 જુલાઈ તક કરી જાય છે. વર્ષા આધારિત મક્કાની બોવણી શરૂ થવા પર કરવી જોઈએ અને સિંચિત મક્કાની બોવણી 10-20 દિન પહેલી કરી દેવી જોઈએ. 15 જૂનથી લગાડીને 1 જુલાઈની વસમાં ઇનથી જો મળવાવાળી જો પેદાવારમાં બી કાફી બઢોતરી થાય છે. તો કિસાન સાથીઓ, એ સિંચાઈવાળી હારું વાત બતાડી રહ્યો અને વગર સિંચાઈવાળી આપણે 15 જૂન જો પાણીની વર્ષા આધારિત ખેતી પર ત્યાં આપ બધા કરી રહેશે. બુવાઈમાં પૌધાની જો કિસ્મના હિસાબથી કતારથી કતારની દૂરી 60-75 સેન્ટીમીટર અને પૌધાથી પૌધાની દૂરી 20-25 સેન્ટીમીટર તક રહેવી જોઈએ અને બીજ 3-5 સેન્ટીમીટર ઊંડાઈ પર ઓરવું જોઈએ અને એનથી જ્યાદા ઊંડાઈ પર નહીં ઓરવું જોઈએ. તેનથી કિસાન ભાઈઓ, મય જેડિયો ફેલવાની જગા કમ મળે તો તેની હારું મક્કીને 3-5 સેન્ટીમીટર એતરી ઊંતળી ઓરવી જોઈએ. તો કિસાન સાથીઓ, હવે બીજની દર પૌધાની કિસ્મ અને 1000 દાણાના વજનના માનના હિસાબથી तय करी जाय से। सामान्यतः संकुल मक्का में बीज दर 20 किलोग्राम, संकर मक्का में 10 थी 12 किलो बेबी कॉर्न अने 25 थी 30 किलोग्राम पॉपकॉर्न अने 8 थी 10 किलोग्राम स्वीट कॉर्न में 5 थी 7 किलोग्राम चाराना रूप हारू अने 50 थी 60 किलोग्राम प्रति हेक्टर किसान भाई इनी बोवणी करवी पड़े से। तो किसान साथियों बीज ना उपचार हरू हाँ वात करिए तो बीज ने बीज अने मिट्टी जनित रोगों थी वसाड़वा हरू 2 ग्राम थायरम 1 ग्राम बाविस्टीन प्रति किलोग्राम बीज ना मान थी मक्की ने उपचारित करवो जोईए अने उपचारित करीन ओरवाथी किसान भाइयों ने काफी लाभ थाय से। इनी हाथे हाथे 5 ग्राम पीएचबी कल्चर प्रति किलो बीज ना मान थी मेळवो जोईए। बुवाईनी विधि, तो किसान साथियों पौधारी जेड़ियों ने पर्याप्त नमी मलती रहे इन्हें हारू जल भराव थी थाव वाला नुकसान थी वसाड़वा हारू किसान भाइयों ने फसल ने आपड़ धोरा ऊपर लगाड़वी जोई। बुआई थू पहलू बुआई पूर्वी पश्चिमी दिशा में मेड़ियों ने जो दक्षिण भाग में करवी जोई अने बुआई में प्लांटर नो उपयोग करवाथी एक ही वार में बीज अने उर्वरकों ने उचित जगह स्थान नाखवामां मदद मळे छे। तो किसान साथियों सारा हारू बुवाईनी जो सीड्रिल ने द्वारा करवी जोईए अने मेड़ी पर बुवाई करता वखत पछाड़ीनी तरफ हमेशा सालवू जोईए। तो किसान साथियों हाउ पोषण अने इनी मक्कानो प्रबंधन ई काम करवानो। बुवाई थू 10 थी 15 टन पहेलू खेतरमां असली तरतु हाड़ेलू गोबरनू खातर 10 थी 12 टन गोबरनू खातर मेळवी देवू जोईए। कार्बनिक खातर अने रासायनिक खातरना भेळो करीने प्रयोगमां करवाथी फसलनो उत्पादनमां काफी असल बढ़ोतरी थाय छे। तो किसान साथियों मक्कानी फसल हारू 120 थी 150 किलोग्राम नत्रजन 60 थी 70 किलोग्राम फॉस्फोरस अने 60 थी 70 किलोग्राम पोटास अने 25 किलोग्राम जिंक सल्फेट प्रति हेक्टरनी हिसाब थी जरूरत पड़े से। फॉस्फोरस पोटास अने जिंक नी पूरी मात्रा अने 20% नत्रजन नी बुवाई थू बुवाई ना टाइम पर आलवू जोईए अने शेष जो आखरी वसेलू नत्रजन ने 4 हिस्सामां वाटी देवू जोईए। तो पहली बारी में पहलो हिस्सो 25% नाइट्रोजन फसल में 4 पायड़ा आवाना टाइम पर आलवू जोईए क्योंकि 25 दिन बाद में ओरवाना। तो किसान साथियों 25% नाइट्रोजन फसल में 8 पायड़ा आवाने टाइम पर आलू जोई त्यों बोवाईना 50 दिननी बाद में अने तीसरो जो से 25% नाइट्रोजन नी जो मात्रा फसल में फूल अने पुष्पन आवाना टाइम पर नंगल आवाना टाइम पर आलू जोई क्योंकि 70 दिननी बाद में बोवाईनी। तो किसान साथियों चौथो जो नत्रजन आलू जोई 5% नाइट्रोजन नो प्रयोग दाणा भरवाना टाइम पर आलवू जोईए जबकि त्यू 90 दिननी बाद में। तो किसान साथियों यू थाई उर्वरक ने वात अने हाव जल प्रबंधन। तो किसान साथियों मक्की एक एवी फसल से त्या हुको ज्यादा सहन नहीं करी सके अने ना ही ज्यादा पानी सहन करी सके। तो तीनी हारू खेतर में जल निकासी हारू नाळियों में बुवाई धोरा में बुवाई करवाथी समय नी वसत भी कम थाय से अने पानी नी भी वसत थाय से। समय पर अतिरिक्त पानी भी नकली नाली में वही जाए से तीने कारण मक्की गळवानी संभावना भी काफी कम रह से अने पड़वानी संभावना भी काफी कम रह से। सिंचाई दृष्टि थी नवा पौध घुटना तक आवे अने तीनी फूल नंगल आवे अने दाणा आवे भरावाना अवस्था में किसान भाई ने सबसे संवेदनशील समय रह से अने इनी अवस्थाओं में अगर सिंचाई नी सुविधा होय तो किसान भाई ने कोरड रहेवाना टाइम पर सिंचाई कर देवी जोईए क्योंकि इन थी खेती में असल तो असल काफी असल मुनाफो मिली सके। तो किसान साथियों हाव बात करी खरपतवार ना नियंत्रण नी जेवी रीते आपू निंदणी, तो निंदणी की कम करवी जोईए। तो तीना बारा में किसान भाइयों अगर देखे जाए तो खरीफ मौसम में खरपतवारों नी ज्यादा समस्या रहेशे अने त्या फसल में फसल थी पोषण जल अने जो धूप है प्रकाश हारू प्रतिस्पर्धा करे से अने त्या खरपतवार ना जितना भी झाड़का रहेशे ते आपणी मक्की ने हाथे वेगा मोटा थावा हारू मोटा थाय से। तो इने हारू इना कारण उपज में भी 40-50% तक किसान भाई ने नुकसान थाई सके से। मक्का नी असल उत्पादन लेवा हारू बुआई ना 30 दिन तक खेतर ने खरपतवार थी किसान भाई ने पूरी तरह मुक्त राखवू जोईए। बरसातमा दनोमा निन्दाई गुडाई गर्वाहरू समय कम मली पाइसे तिनीहरू निन्दाई गुडाईहरू कई बारी समय नि मली पाइसे अने कई बारी यो निन्दाई हातोथी करवी पडेछे अने एवामा खरपतवार नाशी दवाओनो प्रयोग करवो पी घणो लाभदायक रहेशे क्योंकि मजदूरी ज्यादा महंगी पड़े से तिनीहरू किसान भाइयों मक्का में खरपतवार ना नियंत्रण हारू ओरवानी बाद में अने फसल ना अंकुरण तो पहलू एट्राजिन 1.0% 1.0 किलोग्राम सक्रिय तत्व व्यापारिक मात्रा में 2.0 किलोग्राम प्रति हेक्टर ना हिसाब थी 600 लीटर पानी में घोल बनाने प्रति हेक्टर ना हिसाब थी छिड़काव करवा पर 16 पायड़ा ना जो खरपतवार से जो ज्यादा प्रभावी ढंग का नियंत्रण थी होनो थाई सके अंतरशस्य फसल लेवा हारू एट्राजिन नो प्रयोग नी करवानो अने 1.0 किलोग्राम पेंडी मेथिलिन सक्रिय तत्व व्यापारिक मात्रा 3.25 लीटर प्रति हेक्टर ना हिसाब थी 600 लीटर पानी में घोल बनावीने खेतर में अंकुरण तो पहलू आपड़ा मक्कीना जो पोया उगवा तो पहलू आपड़ तीना छिड़काव कर देवो अने तीने अलावा ओरवाना 15-20 दिन बाद में डोरो सलाड़ी ने निंदाई करवानी तो किसान साथियों लगभग 30 दिन बाद में होल सलाड़ी ने मिट्टी ऊपर सड़वानु काम यानी कि 22 दिन बाद में मक्की हलवानु काम करवू जोईए तो 20 दिन थी 22 दिन बाद में मक्की हलाई जाए ताकि मक्की हलवा थी जेड़ियों भी ऊंडियों उतरे अने पौधों भी हवा पवन थो भी नहीं पड़ी सके अगर आप मक्की हाली तो बीजा एवं नाना मोटा खरपतवार भी नीचा दबी जाए अने मरी जाए से अने त्या तीन थी किसान भाई ने काफी असल फायदो थाय से तो लगभग 30 दिन बाद में होल सलाड़ी ने मिट्टी सलाड़वानु काम हलवानु काम किसान भाई ने समय पर कर लेव जोईए अगर इन थी मोटी अगर मक्की थाई जाए तो तीन में डगरा सरके तीन कारण भी नुकसान काफी मक्की पड़ी जाए से तीनों हर किसान भाई ने यह ध्यान रखी जोईए कि हर काम समय पर करव जोईए तीन थी भूमि में वायु संचार भी असल थाय से अने वसेला जो खरपतवार से जो झाड़का से त्या जेड़ू सहित उखड़ी ने खत्म थाई जाए से तो किसान साथियों कटाई अने मक्का नी उपज केतरी थाय तने केवी की किम तीना बारा में आप बात करिए तो देखी जाए तो किसान भाइयों जेर मक्का ने ढाकवा वाला पायड़ा पीला पड़वा लागे अने दाणा में 25-30% नमी अने मक्की नी कटाई करवी जोईए दाणा में 13-14% नमी रहेवा पर शेलिंग करी जाए तो किसान साथियों उचित भंडारण हारू नमी नो अंश लगभग 8-10% तक रहेवो जोईए पौध संरक्षण तो किसान साथियों कीट अने नियंत्रण मक्कानी फसल में सफेद लट व्हाइट ग्रब ने थूर छेदक इली मोइला चेम्पा एफिड्स भुट्टो ने डोडियो ने खावाली इलाल अने फड़का अने सैन्य कीट ज्यादा नुकसान पुगाड़े से तो किसान साथियों बात करी जाए तो आप सफेद लट इना इलाड़ो पौधा ने जेड़ियो ने खाई ने काफी नुकसान पुगाड़े से तो इना नुकसान हारू सफेद लट ने द्वारा ग्रसित जो खेतर में नियंत्रण हारू कटाई ना तुरंत बाद में गहरी जुताई कर देवी जोईए अने ये काफी लाभदायक रहेशे खेतर में वगर हड़ेलू गोबर ना खातर नो प्रयोग नी करवानो अने प्रति हेक्टर 25 किलोग्राम थीमेट नो खेतर में खेतर तैयार करता वक्त इनमा भूरकाव करवो जोईए तो किसान साथियों थोड़ छेदक इलाल जो तना छेदक इलाड़ना नाम थी जानी से अने या मक्की एक जुवार या जुवार नो घणो ही विनाशकारी कीट से इलाड़ इनी इलाड़ो शुरू में कूड़ा कूड़ा पायड़ा ने खाई ने मई भराई जाए से अने तीना पौधा नी वसमानो भाग खाई ने तीना हुकाड़ नाखे से डेढ़ हार्ट दौड़ हट्यो बनी जाए से दौड़ फूट्यो पौधो अने ग्रसित पौधा में जो सबथी आगाड़ी पायड़ा ने खाई ने देखवा पर इनमा एक लेण हरकू हगड़ा सारा नाना नाना घारा करना कैसे तो किसान साथियों इन्हें रोकधाम हारू इली नो प्रकोप करवा हारू इनो रोकवा हारू प्रकोप ने अनुसंचित फसल चक्र अपनावो जोई बुआई नु शीघ्र सामान्यतः जुलाई ना पहला हफ्ता तक पूरु कर लेव जोई कटाई बाद में फसल ना जो अवशेष ने भी राणा रहे तीना भी खत्म कर देव जोई अने रासायनिक कीटनाशकों द्वारा नियंत्रण हारू पौधा नी नानी अवस्था में फोरेट 10G ना 3-4 दाणा पौधा नी जो ભૂંગળી રહેશે તેનીમાં નાખવાની અને પૌધાની મોટી અવસ્થામાં એન્ડોસલ્ફાન 35 EC 1.5 લિટર પ્રતિ હેક્ટરના હિસાબથી એનો છિડકાવ કરવો પડે છે. તો કિસાન સાથીઓ હાવ દેખ્યું જાય તે જો ભૂટાને ડોડિયું ખાવાવાળી ઇલાળ્યો. તો કિસાન સાથીઓ એ ઇલાળના બારામાં બી આપણે વાત કરીએ, દેખ્યું જાય તો કિસાન સાથીઓ ઇલાળ ભૂટાના દાણાને ખાઈને નુકસાન કાફી જ્યાદા પુગાડે છે. તેનથી ફસલ ઉત્પાદનમાં બી કમી આવી જાય છે અને તેનથી જો મક્કી ખાઈએ તેનમાં હવાદની બી કમી આવી જાય છે. તો કિસાન સાથીઓ એના રોગદામ હારું કાર્બોરિલ 10% ડસ્ટનો 20 કિલોગ્રામ પ્રતિ હેક્ટરના હિસાબથી ભૂરકાવ કરવો જોઈએ. તેનથી કિસાન ભાઈ એનો નિયંત્રણ કરી શકે. અને હાઉ મોયલા ચેમ્પા કીટ. તો કિસાન સાથીઓ યા કીડા માંજર્યા જેર નંગલો નકળતા વખત તીહનો રોસ ઉહીને ફસલીઓ પર નુકસાન કાફી જ્યાદા માત્રામાં પુગાડે છે. તો એની રોકધામ હારું કિસાન ભાઈઓ એના નિયંત્રણ હારું ડાયમિથોએડ 30 EC નો 750 મિલી યા ઇમિડા ક્લોરોપીડ 125 મિલીલીટર પ્રતિ હેક્ટરના હિસાબથી નંગલ આવવાના ટાઈમની અવસ્થા પર એનો છિડકાવ કરવાનો. તો કિસાન સાથીઓ અગર હાવ દેખ્યું જાય તો ફડકા અને સૈન્ય કીટ. તો ફડકા અને સૈન્ય કીટ કીકમ કરે છે નુકસાન. તેની વાત દેખી જાય તો ફડકા અને સૈન્ય કીટનો ભારે પ્રકોપ થવા પર મિથાઇલ પેરામિથાલ મિથિયાન ડસ્ટ 2% 25 કિલોગ્રામ પ્રતિ હેક્ટરની દરથી ભૂરકાવ કરવો જોઈએ અને એનાથી એનો નિયંત્રણ થઈ જશે. તો કિસાન સાથીઓ રોગનો નિયંત્રણ અગર કરવો હોય તો મક્કાની ફસલમાં મુખ્યતઃ પાયડા ધબ્બા તુલા સીતા ડાઉની મિડ્યુલ્યુ મેડિસ અને ટર્સિસ્કમ લીફ બ્લાઇટ લીફ અને શીત બ્લાઇટ અને રસ્ટનો પ્રકોપ થાય છે. એના રોગની રોકથામ હારું રોગ સહનશીલ જાતિઓનો ચુણાવ કરવો જોઈએ અને ઓરવાતું પહેલું બીજને ફફૂંદનાશક દવાથી ઉપચારિત કરીને કિસાન ભાઈને ઓરવું જોઈએ. ખડી ફસલમાં રોગનો પ્રકોપ થવા પર ડાયથેન ઝેડ 78 અને ડાયથેન 45 દવાનો 3 ગ્રામ પ્રતિ લીટરની દરથી એનો છિડકાવ કરવાથી આપું એનમાં કિસાન ભાઈ આસાનીથી નિયંત્રણ કરી શકે છે. તો કિસાન ભાઈઓ મકાની ફસલ હારું જો આપણું દૂરી જો ઓરવાને જો કતારથી કતારની દૂરી અને પૌધાથી પૌધાની દૂરી અને પ્રતિ હેક્ટર કેટલા પૌધા રહેવા જોઈએ તેના બારામાં અગર દેખી જાય કિસાન ભાઈઓ તો ખરીફ ફસલમાં વેગી પાકવાવાળી કિસ્મે હારું કતારથી કતારની દૂરી 60 સેન્ટીમીટર અને પૌધાથી પૌધાની દૂરી 20 સેન્ટીમીટર અને પ્રતિ હેક્ટર તક કિસાન ભાઈઓ 80,000 તક મકાના પૌધા આવી જાય છે એમાં. અને મધ્યમ અવધિમાં પાકવાવાળી કિસ્મી હારું જો કતારથી કતારની દૂરી 60 સેન્ટીમીટર અને પૌધાથી પૌધાની દૂરી 22 સેન્ટીમીટર અને પ્રતિ હેક્ટર તક 75,000 તક પૌધા ઇનમાં આવી જાય છે. અને વારથી પાકવાવાળી જો કિસ્મો છે મકાનીઓ તેની કતારથી કતારની દૂરી 75 સેન્ટીમીટર અને પૌધાથી પૌધાની દૂરી 20 સેન્ટીમીટર અને પ્રતિ હેક્ટર 65,000 તક પૌધા ઇનમાં આવી જાય છે. અને આંતરવર્તીય ફસલ પદ્ધતિમાં કતારથી કતારની દૂરી 75 સેન્ટીમીટર અને પૌધાથી પૌધાની દૂરી 20 સેન્ટીમીટર અને પ્રતિ હેક્ટર તક એનમાં બી 65,000 તક પૌધા આવી જાય છે. તો કિસાન સાથીઓ રવિ અને જાયદ મોસમ હારું કતારથી કતારની દૂરી 60 સેન્ટીમીટર અને પૌધાથી પૌધાની દૂરી 20 સેન્ટીમીટર અને એનમાં લગભગ 80,000 તક પૌધા પ્રતિ હેક્ટરમાં આવી જાય છે. તો કિસાન સાથીઓ ખાતર અને ઉર્વરકની અનુસંચિત માત્રા આલવાની વિધિ. તો કમ્પોસ્ટ અને કેંચવાને દ્વારા બનેલું ખાતર અને હડેલા ગોબરના ખાતરને જો ભી ઉપલબ્ધ આપણીકન ઓહે તેનો ઉપયોગ કર્યો જઈ શકે છે. અને મક્કાની ફસલ પાણીની કમી અને પાણીના ભરાવ એના બે દશાઓમાં જ્યાદા સંવેદનશીલ રહેશે. એના બે પરિસ્થિતિઓમાં હારું ખાતરનો પ્રયોગ એકમાત્ર હી ઉપાય છે. કિસાન સાથીઓ ઓરવાના સમય પર કતારમાં આલવું જોઈએ, તેનથી ફસલને ખુદો લાભ નહીં થાય છે. તો તેને હારું એના તીને ખાતરને થી જો કે ખાતર ઉપલબ્ધ હોય તેઓનો 8-10 ટન માત્રા પ્રતિ હેક્ટરના હિસાબથી ઉપયોગ કરવાની જરૂરત પડે છે. અગર સંભવ નહીં હોય તો હરી ખાદનો ઉપયોગ બી જરૂર કરવો જોઈએ. મક્કા ફસલમાં હરી ખાતરને રૂપમાં 1:1 કતારમાં ઢેંચા અને હોણ લગાડીને 35-55 ટનમાં 5-9 ટન તક હરી ખાડની પ્રાપ્તિ થઈ જાય છે. તો કિસાન સાથીઓ, હોણ ઉગાડી અને તેનાને ભાંગવો પડે છે, તેના ખાતરના ઉપયોગમાં, હરી ખાદના ઉપયોગમાં આવી જાય છે. જબકી મક્કા ફસલની પ્રાપ્તિ 100% થાય છે. તો કિસાન સાથીઓ, રાસાયણિક ખાતર મક્કામાં નાખવાની એક થોડી સી જાણકારી તમને બતાડવા જઈ રહ્યો છે. તો ખરીફ ફસલ હારું, જો આપણા સુમાહાની ફસલ હારું, તો કિસાન સાથીઓ, વેગી પાકવા વાળી જાતિઓ હારું નત્રજનની જો માત્રા 90, ઇસ્ફોરની માત્રા 40 અને પોટાશની માત્રા 30, અને મધ્યમ વર્ષમાં જો અવધિ, મધ્યમ અવધિમાં જેની પાકવા વાળી જાતિઓ હારું નત્રજનની માત્રા 120 કિલો અને સ્ફોરની માત્રા 50 અને પોટાશની માત્રા 30, અને વારથી પાકવા વાળી મક્કાની જાતિઓ હારું 150 કિલો નત્રજન અને 80 કિલો સ્ફોર અને 60 કિલો પોટાશની માત્રા રહેવી જોઈએ. અને અંતરવર્તી ફસલ પદ્ધતિમાં જો કતારથી કતારની કતારમાં જો ઓરીએ છે, તીનમાં નત્રજનની માત્રા 150 કિલો અને સ્ફોર 80 કિલો અને પોટાશ 60 કિલો નાખવું જોઈએ. તો કિસાન સાથીઓ, જાયદ એક વાત તમને બતાડ દઉં કે રબીની બી તમને જાયદ હારું અગર કરવી હોય તો તેની બી માં જાણકારી કિસાનભાઈને માલમ રહેવી જોઈએ. તો તેની હારું રબીની ફસલમાં 180 કિલો નત્રજન, ઇસ્ફોર 80 કિલો અને પોટાશની માત્રા 60 કિલો રહેવી જોઈએ.